કરો મોજ કરવા ગુજરાતી ગીતોના પ્રોગ્રામ ગીત બહારની સાથે ગીતોની બહાર ગીત બહાર ગીત બહાર

નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ ગીત બહાર. કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાય હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. બપોરના 2:15 વાગી ચૂક્યા છે અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો અને અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:15 સુધી. તે શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ હે પ્રભુ, તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહીં કરું, કારણ કે તે મને એવું ઘણું બધું આપ્યું છે જેની મેં કોઈ દિવસ કલ્પના પણ ન કરી હતી. સુંદર મજાનું એક ગીત લઈ લઈએ જન્મદાતા એલ્બમમાંથી લેવામાં આવેલું.

તો કહેવાય છે ને કે ભાઈ દુનિયાની બધી રમતો તમે રમી લેજો, પણ ક્યારેય કોઈની લાગણીઓ સાથે ના રમતા. કારણ કે આ એક આપણે કહેવાય ને એક પાપ છે, જે ક્યારેય ભગવાન તો શું કોઈ પણ માફ ના કરી શકે. એટલે કોઈ પણ દિવસ કોઈની લાગણી સાથે કે કોઈની સાથે રમવાનું ભૂલી જજો. કારણ કે જ્યારે આપણે કોઈની લાગણી સાથે રમીએ છીએ ને એ બહુ મોટું પાપ છે. એવું જ એક સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ ગુજરાતી કાર્યક્રમનું, હિમાલી વ્યાસના અવાજમાં લેવામાં આવેલું.

ગીત બહાર કાર્યક્રમ ચાલી રહ્યો છે એમબીસી રેડિયો પર, અને હું છું અમિતા, અને અમે ગુજરાતી ગીતોની બહારને લઈને અમે આવી પહોંચ્યા છે. તો સુંદર મજાનું આગલું ગીત લઈ લઈ થોડું આપણે ચાલો અમદાવાદ ફરી લઈએ, સિદ્ધાર્થ ભાવસારના અવાજમાં લેવામાં આવેલું.

ભાઈ કહેવાય છે ને કે ભાઈ મોજથી જીવી લેવું સાહેબ, કારણ કે રોજ સાંજે સૂરજ નહીં પણ આપણા જીવનનો અનમોલ એક કિંમતી દિવસ ઓછો થઈ જાય છે ને. એની સાથે ગુજરાતી કાર્યક્રમનું આગલું ગીત લઈ લઈએ ભાઈ, કાર્તિક જોશીના અવાજમાં લેવામાં આવેલું.

0: ભાઈ સુંદર મજાના મધુર ગુજરાતી ગીતો ચાલી રહ્યા છે, તો કહેવાય ને કે ભાઈ ખૂબી અને ખામી બંને હોય છે લોકોમાં. તમે શું શોધ્યું એ મહત્વનું છે. આગલું ગીત છે ભાઈ કાર્તિક જોશીના અવાજમાં લેવામાં આવેલું.
1: ચાકડ ચૂંચી ના ચાલે, ચાકડ ચૂંચી, ચાકડ ચૂંચી ના ચાલે.
2: ઓય તો શું ચાલે?

0: ના થવાન વિદેશ છે તે ચલા દીનાજી જે સુના થવા તો આ અગલા ગીત સંગે તની મોરિસ કે મજા લિયા આવરી ચુટકુલા કે તા કા બોલા બાપ તા જાના થવા ના જીતના સબ તકનીક આગે બડગલ હવા ના તો ચાચા ભી કોન દિન જાકે કા જની કોન કોન સીટ પર જાકે સમાચાર દેખેલન સ હમની કે બોલે હા હઈ દેખા હઈ દેખા એકો રેસિયાસ ચલાલ બા हाई खेसियास में बोलले बा कि 99% जोन पति रहेलन जो पत्नी रहेलन हाँ 99% पत्नी लोग अपन पति के आदत बदले खोजत हवन सब और उही उही रिसर्च में हाई भी पता चलल बा कि 99% पति लोग अपन पत्निये के बदले के खोजत हवन
1: Bye.